0: ખબરો કાઢી.
1: બિસ્મિલ્લાહિર રહમાન રહીમ. અસ્સલામુ અલયકુમ. હી દેરાજ જગાડુ ખબરગઢ પ્રોગ્રામ મેરેગે ખબરગઢ પ્રોગ્રામ એક્ટિવ એફ નામે બદલ કરને આપણ રૂપિયા મેરેગે પ્રોગ્રામ કાળગુમ બલાલા મુહિમ ખબર ચોગે તેરેગા ચાઇના રાજ મિનિમમ વેફારી કે બસમ કે તેરે ઇતુ ફુરસત ફહિવાને કમ રઈસ જમહુરિયા વિતાળવ કેરિત કુરાન કે ઉમગે તેરી સફણ કૌમી મુબારાત ફખર વર ઇફન ઇસ્માઇલ ઇઝાન આયન અહમદ ઇનાન આદિ આયશત ઝીક રિયાઝ હાસિલ કોફી માલેતુલ હિમફુશીગા તરક્કી કુર અડરક ટ્રીટમેન્ટ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર ઇમારાતુગે બિંગાળુ અડ્ડો લિંક રોડ અલુન જમાની ફેમ્બર તરક્કી કુરમા ચાઇનાગે હોંગકોંગે કુંફણી રોડ ટાઇમ ઇન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કો લિમિટેડ હવાલ કુરમ મેદુરમતીગે હંગુરામ ઇન્ડિયા ખંડ ફુલાવે દાણકમગે ઇન્ઝાર ઈરાન દિન અદિવસ ઇતરો ખબરતા મેદી રાજ્ય ગાડુગે ખબરગઢ પ્રોગ્રામ મેરેગે ખબરગઢ પ્રોગ્રામ એક્ટિવ એફના બદલ પ્રમોમિદાની અળકોન રકિયા મેસમ દેમી બલાદની ખબર તો કે તફસીલ તક ચાઇના રાજ્ય મિનિમમ એફઆરઈ કે બસમ કે તેરે ઇતુર ફુરસત ફહિવાને કમ રઈસ જમહુરિયા ડોક્ટર મોહમ્મદ મુઈઝ વિદાળ વેજે એમની ફાન મહેમ વિદાળ વે ચાઇના કે હૈદ્ય હૈવણ કૌમી દોહ કે મુનાસબત કા રાજ્ય કા બેવી રસ્મિયાત શરફરી કો દેવા વાહક ફુરદકમ તફસીલ વફિકા હામિદ
2: રૈસુલ જમહુરિયાગે વાહક ફિલ્ડ ફટોમોમણી ચાઇનાગે કૌમી દુહગે તહણિયા એકૌમગે રાઈસ શી જિનપિન અદિ એકૌમગે સરકારા રાયિતુનં અડિસ્કુરવાફા ઇમણક ફાનગે વાહક ફળો બિનાકુરેવી દેકૌમગે ગ્યા ગુળમશા ગુળુમગે ફાદાતહગે મંચ રાઈસવણી ચાઇનાગે ઉમરાણી તરગિયા કુરિયરુમકી દુનિયે બલાગેણફાવા કુરિયરુંતકે કમ વિદાળુફા ચાઇનાયા રાજ્યકી સરહદ્ય ગોતુન દુરુકા ઓઇ દેકૌમ નમવિસ દેકૌમગે એકવિર કમકી દેદે કૌમગે મેદુકા ઓઇ ગુળુંગ એમે બોડ દખવાદે સિફકમ રૈસુલ જમહુરિયા વિદાળવી આદિ ચાઇનાયા રાજ્ય દેમેદો ઓઇ ગુળુમકી વર મુહિમુ ગુળમે કમકા દેકે કમ એમણુ ફાણ વિદાળવી મી ગુળુમ બિનાયફાવણી ઇહતિરામા ઇસ્તિક્લાલા સુધા મસલસ કમગે મચ્ચશા વન ચાઇના સિયાસતુકા રાજ્ય દેમેતુમગે યકીન કમગે મચ્ચકમ રૈસુલ જમહુરિયા વિદાળવી રૈસુલ જમહુરિયા વણી એમણ કફાણુ ચાઇનાયા મેદિ આહાર કુરેવી ફુરમાણ દતુર ફુળફહુ દેગોમગે ગુળું ઇતુર બધેવે ગેંદિય કમ ફાહ કુરવા મી હમેકણી લિયક્યુમગે ઓય બદલે નું કમ વિદાળફ એમણ કફાણ વિદાળવી મી ગુળું દિવે રાયિતુંગે દિરુળમુન સીધા ફેણકેં દા કમ આદિ ચાઇનાયા કો સોકફાવા મિનિમમ વેફાડી ગે બસુમગે તેરેં ઇતુર ફુરસત તવસ ફહેમુન દા કમ એમણ કફાણ ફાહ કુરેવે
3: એન્ડ ઇન ધ મોલ્ડિવ્સ ધ ફ્રેન્ડશિપ વિથ ચાઇના કેન ક્વાઇટ લિટરલી બી સીન. We see it in the China-Maldives Friendship Bridge, which has become a defining symbol of modern Mali. We see it in housing projects that provide families with homes. We see it in infrastructure, education, and other development initiatives. And we see it in the growing opportunities for trade and economic engagement supported by the free trade agreement between our two countries.
2: Rasul Jumhuriya vidalvi China ya adivirajya gi gulun sinamale brijun dakwa deru taraki vefawa qomaka buma rajyan khura mitaturuga China ki muhimu baveri ekama emanak fanuge wahak fulga miwakutu duniyage ke kankol tahuga hingamunda hamani chantahuge asaru iktisodasha bazaruge akutakum fenigen dakama vidalvi મીગિત્રુ મૂસુમં અન્ન બદલતકા ટેકનોલોજી કે સબ્બું પોડિતિ બદલતકે અન્નમુંદાયરુ બણલકવામી ગુળુંતર દિવે રાજ્યં ઇંતિહાયા મુહિમુકર રૈસુલ જમહુરિયાવણી ફહગ કુરવાફા એહિં કમું ચાઇના આદિ દિવે રાજ્ય દેમેદુ મિફદ ગોંજહંતકું અરાગતુમં એહિ વેતેણ ફદ દેમહેટ્ટિમની ગુળુમં ઉફેતુમા એદેકમં એમણુક ફાણવિતાળવી એમણુક ફાણગે વાહક ફુલુ નિમવાલેવી ચાઇનાગે રાઈસ આદિ ચાઇનાગે સરકારં દેવમુંદા એપારદુમા એહિ તિરકમા શુકુરાદા કુરવમું આદિ ચાઇનાયં ઇતુર કુરિયરુમા ફાગતિક નિબુમા એમણુક ફાણવણી એદિલવાફા
1: માલિયા વિલિમાલેગે મગુત તરક્કી કુરમા વિલિમાલે હોસ્પિટલ તરક્કી કુરમગે મસેકે મિહારુગે ફહકોળ નુઆતા અન્નાહારુગે કુરિયકોળ ફેશમ તૈયારો મુંદાકમા ચાઇના રાજ્ય કણાળુવા ફહુન્નવા સફીર કોંગશિન હુઆ વિતાળવજે ચાઇનાગે હૈદ્ય હૈવણ કૌમી દ્વ સ્વાહ કુરમ બેવિ હફલાગા ચાઇનાગે સફીર વણી દ્વિ રાજ્ય ચાઇના યદમિ દોણ ગુળમા ચાઇનાય રાજ્યગા કુરિયગેંદા મશ્રૂતક અલેળવાલવાફા ઇતુર તફસીલ અફીગા હામિદ
2: ચાઇનાગે સફીર વિદાળવી મિહારવેસ રાજ્યં એકી ગગુતું એહિતિરકં ફોરકોત દીફાવાકમ એકતું હણિમાદોગા કોગ્નેટરી પેસ્ટ કોન્ટ્રોલ મશ્રો કામયાબ કમાયકુ હિંગા ફાવાકં સફીર ફાહકુરેવી સફીર વિદાળવી વિદમાલેગા તરગીકુરા ચાઇના મોલ્ડિસ ફ્રેન્ડશિપ હોસ્પિટલગે મસકે બિડિ મરહલાગા ઓઇકમ